0: 니가 또 나라고 마냐 마 땅을 쳐라 동으로 봐 야시 대이처다 동으로 비란다 시가 그 돈이 자르가지 그리지달이 잡추리달이 니르톤이 흑삭섬 그 동던다 마르는 버친 땅이달이 지리 응아 쳐우다 딱급 그 텐션더 랑럽션은 된지나 단디 다 쇼나카 섬터무그니 마르는 용은 용이달이 치르다 파치르처 동토니라 칼럭리 달이처다 다르타 니스 랑럽션은 그 담무지
1: 내리리리 첼라 흔은 좀 첸큼 돌리 잔치리는 체요 공스 그다우 촌지나 안데오콜리 코나니 차댕게 나 그렇게 통고 있죠이나 니톤이 그 작성도 통고 있음 다치 코니시아 코노이나 니톤 저글로니리 데카 공고사니 제가 뭐
0: 내가
1: 다타이 오는 거 단전데 지나 죽고 공스인데 아니 근데 촌지나 나 그렇게 미완이나 저와지 그 쇼스 봐
0: 아 저랍션들 한근친 저 지나 거 차고 다치 냠니 칸라 너무 냠데데 아랑기 나니 통도 뭐니 휘르퉁 일타바는 말 디캅톡도슬라 차등가 익차라스과 커즈가 욕하는 말 다다가다 아랑기 이런 기와 그지 처스르고는 냠리 컹르카나 안동철리다 놈은 셔퉁이는 말 다니 통역 작성 글로 저자첼리들다 다상친 점바그니 욕 쪽친 얘기라다 로니 다 차등가 땅이 대통들 다니 통역 작성 안 우동다 시금 고담이 셔퉁즈가 시가 진짜 침묵을 보니다 이는시 대통답지데 다크 존이샤 지난거 차운디 난 처스르고는 리는 거 정벌인데 다 로츠가 돈 첩첩 한 바도 못 리는 탐는 거 첩집적 오늘 첩친다든 지나라 시가 다음 좀 전문 상 친한 손이 지나라 아 다지 스테이지 그런 바가 또 돌아오죠 이거는 그 차트형 대 돈는 거 망자도 못 쓰리
1: 네네네네네 다 갈성 때리는 지나 잔치 단전더니 단디 이건 그냥 그러와서 보느래 냠디 클릭할리는 그 니에 참았어요
0: 아 담으스 그 땅에 차운디는 아마르는 돈어도 그 다정으로 바가 잡추리 망은 땅어는 대땅 쇼르치기도 랑 차우영디 쪽도 돌아 아 마르는 집 땅어는 대땅 답지 디쇼군도 손이 마르는 땅어도 그 니에랑 니크스타니 담으스 그다 nga chawlop chung ma tamuz ke log log dali da marang da jer ja cheli da den den nga chil zan chi tak su nyen da tamuz ra shong nga chi tang me tang go li go di nyen tang la kha ni nyen tang ap ching ha shi tamuz yo a ta ta ni a kon su ma da ni kon su ma ga ta kon su yang jing tro sang chi yar ma ran jo go ko na kon su rang rang ge chi ta chi chi sar go ri a ta ge ge song ta la yang ke ren jo ji ta mon tha ke ta ta ji da a ni tong cher ge ni nya kha ta nya kha sta tik go ran da chu ni wo li ta tar kum chu ni cha ji na da nyen tang ni kha ta ni tamuz ge ma ran la go Martan jok nugum nyar da da da lobchin lo matang da
1: ngo ni khsa ni uta chama lobchin lo matang
0: a da nang ni bya chi gup che lobchin lo mar
1: re de ta chi kon she ko nu ani ton chir gi lo ta sun ji na dina shig na lobchin lo ma mang ga le la ga ti war ni gor zgi ni na ar ji lang ye jong shpa ji chu ji na na a ta de ko le ko na song sha wa le ko ni
0: a da la ta
1: ya ya jong shpa ga le kan di ta nga wa sun na da li chu mo chu
0: ta tam ga la ka na
1: re la si yang le ma chukno ge tamu ge yang kirge adilme na chukno bore yo kare da ta ka tar chang kar chang der ni na ni gu ni kha chang yo ka
0: yo kha
1: ki na ne na lobchin homa li gu sar to ge ge thoni na kons ni na shi na zgi ni na ta ja cha ge chi sang
0: mo
1: ta che che lobchin ba ar ka na xer phai la lo gi da ta wi chi ni ra ni la phem ba ga ni ne na phai chi ma ma la phem ba de ni na chir chor to gung ge ndwa nam la pennegen de mogena zan cha zan chi ge na khatan ji chapar chen zle noi na ni chu tem ri sini
0: ya kwa den che
1: de na na ta zan cha ra zan chi de de gonda yin na ta chi kon ni she ke ko zan chi chang chang ji na lo chi ge na ton cha cha tham ba de mo ri na le no she ta ba ji de zhe mo ti an chi de zan cha zong ju ji na lo chi ge na ton chi mo ri zong de ge ko
0: de ra pa chi ta de zan cha ge shu ni ji na nga cha ma lo so zong zong ni sha ji na chun yong ni ker ge chir sir go na ren di sta thang ni gu sta ko sta da na ma chok dāng dāng dāng chāw dāng dī shūk yār mara sōng yī dāng dī bār zōng yī na chok yāng nā nyīng kūr kṛstā tāp na chok nūg sākha tē sōng dāli tāp nir chāng sā tāp dī dār kāp tōk tō chola dāng chāw dā kī māng dī sāmu chā sō tāp nir dāng dāng dāng dī lā kā tō chōn dī shirāng kōr yī dāng dī kāp tōk tō chola chā tāp kō dī kāp tōk tō chola yī nā rā dār mā lō sōk tōng kharū mā rā yāng chāw shir tōng yī sā wū dāng chāw tōn yī shā jī nā yāng tōng rā chā nū rī rāng kī sā gā nī tāg tāg dī dā tāng nā rā yāng dā chī chī rā kē lī gā mpē jī gā lā kā tā tōn nā rā yāng dāng chā gō sā mā ngā rā yō kā dī chāng kā shūk pachir ton tong zhe yin tamuz nga chang di nang kala kurs tamuz ra zar tsag shog ni ti ga zan chi ga shog ni in jin ra dan der do chi nga chao dan di ta kar ka su ma lo so dan khru ma yan bar jan tang 사자야 말 차오에 날 꼴느시 다토 나양 지 잡통만 나서라 디오느시 대한 당답지 들키 어저 잔데 지 따지나 시거 흥치 통들 통나 답 차츠기야